ભગતવચ્છીરામિ હરપત દેવ ધાર્યા ઉદમિન નાહી કોઈ બિનો મોય સહાર્યા કર કહેલ્યું દયા.